તકલીફને નાનકડી ચોખવટથી શરૂ કરીએ, કારણ કે ચોખવટ કરવી જરૂરી છે ને કદાચ કદાચ આપણા માન્યતાની અંદર એની ઠેસ પણ પહોંચે, પણ જે હકીકત હોય એને બયાન કરવી જરૂરી છે. પરવર્દિગારે આલમે કુરાન મજીદમાં પોતાના જલીલુલ કદર એક નબીનો જિક્ર કર્યો છે, જનાબે ઇબ્રાહીમ અલી સલામનો. અને એવણ માટે જનાબે ઇબ્રાહીમ અલી સલામની ગુણોને આપણા સામે બયાન કરવાની સાથે, એમની સિફતોને બયાન કરવાની સાથે ખુદાએ એક એલાન કર્યું અને કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ. સૂરે સાફાત કુરાન મજીદનો 37મો સૂરો અને આયતનું નિશાન છે 83. શપિત્ર 63 વર્ષે કથોએ થવા કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ વ ઇન્ના મિન શિયાતિહિ લઇબ્રાહીમ. અને ખરેખર જનાબે ઇબ્રાહીમ એમના શિયાઓમાંથી ને હતા. માલુમ પડ્યું આ કુરાન મજીદનો જે શબ્દ છે, જે બોલ છે, એ આપણો જાણીતો છે, કારણ કે આપણું એલાન છે, આપણો દાવો છે, આપણું માનવું છે કે આપણે પણ શિયા છીએ. પણ ચોખવટ કઈ વાતની કરવી છે? ચોખવટ એ વાતની કરવી છે કે ખુદાવંદે કરીમ જ્યારે જનાબે ઇબ્રાહીમને એમના શિયા કહે છે તો એ ભૂલ થવા ન પામે, કે કારણ કે ખુદાવંદે કરીમે કુરાન મજીદમાં શિયાનો શબ્દ વાપરી લીધો એટલે હું આવી ગયો એમાં, અથવા તો મારી વાત થઈ રહી છે, અથવા તો અમો શિયાઓની વાત થઈ રહી છે. નહીં, શિયા શબ્દ, શિયા લફ્ઝ અરબી ભાષાનો એક શબ્દ છે. ખુદાવંદે કરીમે કુરાન મજીદમાં શિયા શબ્દને લગભગ 6 વાર ઇસ્તેમાલ કર્યો છે. અને ક્યાંય નહીં મળે કે શિયા એટલે શિયાએ આલી મોહમ્મદ, ક્યાંય નહીં મળે કે શિયા એટલે શિયાએ આલી, ક્યાંય નહીં મળે કે શિયા એટલે શિયાએ ઇમામે જાફર સાદિક અલેહુ સલામ અજમાઈન. એક સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. શિયાનો શબ્દ આપણો બહુ માનીતો, એનાથી ને આપણે ખૂબ રશ્ક રાખીએ, ખૂબ રસપ્રદ આપણા માટે, ખૂબ એ શબ્દથી ને આપણે મોહબ્બત કરીએ. પણ ખુદાએ શિયાના શબ્દને કુરાન મજીદમાં વાપરીને એ હરગીઝ એ નથી કહ્યું કે શિયાનો મતલબ છે શિયા ઇથનાશરી, કારણ કે આપણે 12 ઇમામો અલીમુસલામને માનવા વાળા છે. શિયાનો મતલબ આસાન છે, પાછળ ચાલવા વાળો, પેરુકાર, કો રિલિજિયોનેર હતું ને, તરજુ પાછું નાખ છોરા, આસન ચલવાળા મોહમ્મદ વાલે મોહમ્મદ તરજુમો. શિયાનો મતલબ ફક્ત એટલો જ છે કે એમનો મઝહબ એ જ મઝહબ હતો, એ કોઈના નક્શે કદમ ઉપર ચાલવા વાળા હતા. અને આપણે અવારનવારે બયાન કર્યા છે કે જ્યારે ખુદાએ કહ્યું કે જનાબે ઇબ્રાહીમ એમના શિયાઓમાંથી હતા, અહીં મતલબ થાય છે, કારણ કે આગળની આયતો આપણને બયાન કરશે કે ખુદાવંદ કરીમ જનાબે શાબાશ જનાબે નૂહ અલૈહિસ્સલામની ચર્ચા કરી રહ્યા છે. યાને ખુદાએ એલાન કર્યું કે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ જનાબે નૂહના શિયાઓમાંથી હતા. અને શિયાઓ હોવા માટે કંઈ 1.5 વર્ષ કાફી નથી, યા 1.5 હજાર વર્ષ કાફી નથી. આપણે અગર પોતાને શિયા કહીએ છીએ તો આપણે શરૂથી ને કહીએ ને, શિયાને અલીથી શરૂ કરીએ તો હિજરી સન 10 થી ને રસૂલે ખુદાની શહાદત થઈ ગઈ, ત્યાર પછી આપણા મૌલા અલી ગદીર છે, રસૂલ બાદ મૌલાએ કાયનાત છે. તો એમ લેખે કે શિયાને અલી જે છે એ રસૂલે ખુદા બાદ પેદા થયા. ઠીક, હિજરી સન 10, હમણાં કેટલા હિજરી છે? 1400 કેટલા છે? 44 છે, 46 છે, 1444. એટલે 1434 વર્ષ થયા ઇમામ અલી અલી સલામને ને ઇમામ અલી મુસલામને માનવા વાળાઓને 1434 વર્ષ થયા. અને દુનિયાના ખૂણે ખૂણે એમનું એલાન દાવો છે કે અમો શિયાને અહલે બૈત અલી મુસલામ છે. જનાબે ઇબ્રાહીમ માટે ખુદાએ શું કહ્યું કે જનાબે નૂહના શિયાઓમાંથી હતા. અને એના માટે તારીખ આપણને ગવાહી આપે છે, એ પણ લગભગ ગવાહી છે કે જનાબે નૂહ અને ઇબ્રાહીમના અંદર વચમાં ફાસલો તય અગર કરીએ તો 3000 વર્ષનો ફાસલો છે. યાને જનાબે નૂહ અલી સલામ જનાબે ઇબ્રાહીમ અલી સલામ પહેલા 3000 વર્ષ પહેલા હતા. યાને 3000 વર્ષ પછી પણ ખુદા કહે છે કે ઇબ્રાહીમ અલી સલામ જનાબે નૂહના શિયાઓમાંથી હતા. તો આ પહેલી નાનકડી ચોખવટ. નમાઝ જુમામાં થોડું આપણે આ વિષયને આગળ ચલાવ્યું છે, સમય જેટલો મળશે એટલો આપણે બયાન કરશું. હવે જ્યારે ખુદા કોઈને શિયા કહે તો શિયાનો મતલબ એ હતો કે કોઈના પાછળ ચાલવું. શિયાઓની ઘણી સિફતો છે, અશરાઓ આપણે સાંભળ્યા છે ને પડ્યા છે કે શિયાઓની કઈ સિફત છે. પણ અજબ છે, જે કોઈ પાછળ ચાલવા વાળું હોય ના ખુદા એની ઓછા

ઓછામાં ઓછી ઓછામાં ઓછી એક સિફત બયાન કરે છે, નાનામાં નાની એક સિફત. એ હું બોલું છું નાનામાં નાની, હકીકતમાં મોટામાં મોટી સિફત શિયાની અગર કોઈ હોઈ શકે છે તો આ છે. ખુદાએ શું બયાન કર્યું? કહ્યું ઇબ્રાહીમ અલૈહિસ્સલામ નૂહના શિયાઓમાંથી હતા. દલીલ કઈ છે? પુરાવો કઈ છે? ખુદા પોતે દલીલ આપે છે કે હું ખુદા થઈને અગર એલાન કરું છું કે ઇબ્રાહીમ નૂહના શિયાઓમાંથી હતા, એની એક સિફત હતી. 47 એના પછીની આયત જે છે ને, 84મી, શપિત્ર 63 વર્ષે કથો વાંકાત, ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ ઇઝ જાઅ રબ્બહુ બિકલ્બિન સલીમ. ઇબ્રાહીમ નૂહના શિયાઓમાંથી હતા, જ્યારે એમના પરવરદિગાર પાસે ગયા તો કેવી રીતે ગયા? કલ્બે સલીમ સાથે ગયા. થોડી ચર્ચા આપણે સાંભળી છે નમાઝ જુમામાં, આજે અલગ. જનાબે ઇબ્રાહીમ શિયા હતા નૂહ અલૈહિસ્સલામના, અને ખુદા પાસે જ્યારે પહોંચ્યા તો ત્યારે કલ્બે સલીમ સાથે પહોંચ્યા અને ગયા. માલુમ પડે છે કે જ્યારે કોઈ બંદો, કોઈ નબીનો, કોઈ હુજ્જતે ખુદાનો, કોઈ રહેબરનો શિયા બની જાય છે, યા એનો પેરુકાર બની જાય છે, એની ઇત્તેબા નક્શે કદમ ઉપર ચાલવા વાળો બની જાય છે, તો એની સિફતોમાંથી એક સિફત હોય છે કે એ જેનો પેરુકાર હોય છે એ એને એવી દાવત આપે છે, એવી શિખામણ આપે છે કે હું ખુદાનો નુમાઇંદો છું, હું ખુદાની હુજ્જત છું, અને ખુદા પાસે અગર તને જવું હોય અને વખાણને પાત્ર બનવું હોય કે ખુદા તારા માટે પણ કહે કે તું શિયા છો, અને ખુદા પાસે જ્યારે જા તો ત્યારે કલ્બે સલીમ લઈને જાજે. અને આ વાતનો પુરાવો આ કંઈ જોશ જોશમાં નથી પડાતું, ખુદ કુરાને મજીદ એની ગવાહી આપે છે કે હર બંદાને અગર કયામતના દિવસે આ જિંદગી બાદ કામયાબ થવું છે તો આ સિફતની મને ને તમને જરૂર પડશે. એલાન ક્યાં થયું? ખુદાવંદ કરીમે સૂરે શુઆરા કુરાને મજીદનો 26મો સૂરો છે, આ તો નિશાન છે 88 અને 89 વેન્સીસ કથોમાં વિત કથોમાં નવ. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ યૌમા લા યન્ફઉ માલુ વલા બનુન. એ દિવસે ન તો માલ કામ આવશે, ન તો ઔલાદ કામ આવશે. પછી ખુદાએ શું કામ આવશે? માલ તું દેવાવાળો, ઔલાદ તું દેવાવાળો, તો પછી કામ શું આવશે? જવાબ પછીની આયતમાં આવ્યો, કહ્યું ઇલ્લા મન અતલ્લાહ બિકલ્બિન સલીમ. કામ એ જ આવશે, ફાયદાકારક બંદા માટે એ જ ઠેડાશે કે અગર બંદો પોતાના પરવરદિગાર પાસે કલ્બે સલીમ લઈને જાય. હવે સવાલ કરવા જેવો છે કે કલ્બે સલીમ એટલે શું? આ ક્યોરસાયની જે વાત છે એટલે શું? એ દિલ કાઢવું ક્યાંથી? કોઈ બજારમાં વેચાય છે, આજકાલ વકાંસ છે, સોલ્ડ છે, તો ક્યાંય ઇન્ટરનેટમાં ક્યાંયથી મળે? સે ડિસ્કાઉન્ટમાંથી, આમેઝોનમાંથી, ખબર નથી વીતીમાંથી, જ્યાંથી આપણે માલ લેતા હોય, લીધલમાં ભાવ બહુ સસ્તા હોય, કારફોરમાં, ઓશામાં ક્યાંય મળે કે આ દિલને પૈસા દઈને વેચાતું લઈ આવવું કે જેના માટે ખુદાએ કહ્યું આ તને કયામતના કામ આવશે? આ ક્યુ દિલની વાત થઈ રહી છે? આ ક્યાં હૃદયની વાત થઈ રહી છે? આ હૃદય મારા પાસે છે કારણ કે આની મને જરૂર પડશે. ખુદાએ કહ્યું યૌમલા યન્ફઉ માલુ વલા બનૂન ઇલ્લા મન અતલ્લાહ બિકલ્બિન સલીમ. અજીબ મામલો છે. આ કલ્બે સલીમ જે છે એના માટે આપણે વિષયનું નામ આજે રાખ્યું છે રંપલાસે ને રંપલીર, કે રંપલીર રંપલાસે નાખ્યું છે, બે માંથી એક, બે ચાલે. રંપલાસે રંપલીર, રંપલીર રંપલાસે, કોઈ વસ્તુને બદલાવી અને એના બદલીમાં કોઈ બીજી વસ્તુને નાખવી, અથવા તો કોઈ વસ્તુને નાખવી તો જે આગલી હોય એ ખસી જાય, એટલે રંપલાસે અને રંપલીર થઈ જાય. અને અગર રંપલીર કરવા જઈએ તો ઓલી રંપલાસ કે એ વસ્તુ છે. શા માટે ભરવાની વાત કરું છું? શા માટે હટાવવાની વાત કરું છું? કારણ કે ભરવાની ને હટાવવાની વાત ઇમામોએ કરેલી છે. સાદિક આલી મોહમ્મદ ઇમામે જાફર સાદિક અલી સલામ છઠ્ઠા ઇમામને પૂછવામાં આવ્યું ફરઝંદે રસૂલ કલ્બે સલીમ છે શું? આ સાફ સુથરું દિલ, સહી સલામત દિલ કલ્બે સલીમ છે શું? મેં તમને નમાઝે જુમા બયાન કર્યું હતું, ખુદાવંદે કરીમે કુરાને મજીદમાં કલ્બ, હૃદય, દિલ, આ ધડકતું દિલ એનો ઉલ્લેખ 165 ફેરે કર્યો છે. 165 ફેરે એમાં ઇતમૈનાનવાળું દિલ, ચેનવાળું દિલ, વ્યાધિ કરવાવાળું દિલ, બીમાર, ફી કુલુબે મરદુન, બીમાર દિલ, સંગ દિલ, કઠ

પણ દિલ આ પ્રમાણે 165 ફેરે ખુદાએ દિલની વાત કરેલી છે. માલુમ પડે છે આ દિલની કંઈ કિંમત છે ખુદા પાસે. વરના આટલી વાર ને અલગ અલગ પ્રકારની સિફતો, અને એ પણ તમને કહી દઉં આ બધું આપણે તૈયાર કરેલું છે. લગભગ 21 સિફતો દિલની ખુદાએ કુરાન મજીદમાં નાઝિલ કરી છે. 21 સિફતો, આ દિલ, ઓ દિલ, એ દિલ, આ દિલ, આ દિલ, આ બધા દિલ આપણે ચર્ચા કરી રહ્યા છે. કલબે સલીમ નમાઝ જુમા મેં તમને કહ્યું તું કલબે સલીમ કેટલી ફેર આવ્યું છે શેખ કુરાનમાં? 6 ફેરે લફ્ઝે શિયા આવ્યું છે. કલબે સલીમ કેટલી ફેર આવ્યું છે? મુશ્કેલી છે, બધે નમાઝ જુમ્માં આવવા વાળા છે. ઓલાજી ના આવતા હોય ને એ જવાબ ના દે તો આપણે વાંધો ના આવે. આજ માશાલ્લાહ મુબારક ચહેરા જેટલા દેખાય છે બધા નમાઝ જુમ્માં હાજર. કલબે સલીમ કુરાન મજીદમાં 2 વાર આવ્યું છે, અને 2 આયતો મેં તમારી સમક્ષ પડી. ઇઝ જાઅ રબ્બહુ બિકલ્બિન સલીમ, એક જનાબ ઇબ્રાહીમ, શાબાશ બેટા, ખુદા પાસે કલબે સલીમ લઈને ગયા. અને એક તમને કાંઈ નહીં આવે માલો ઔલાદ ઇલ્લા મન અતલ્લાહ બિકલ્બિન સલીમ. 2 વાર ખુદાએ કલબે સલીમ. આના બારામાં છઠ્ઠા ઇમામથી પૂછવામાં આવે છે, શેખ તરજુમો કરજો મજા આવી જશે. ફરઝંદે રસૂલ કલબે સલીમ શું છે? છઠ્ઠા ઇમામે જવાબ આપ્યો, કહ્યું અલ કલબુ સલીમ એઝા લકયા રબ્બહુ. કલબે સલીમ એ છે કે જ્યારે બંદો પોતાના પરવરદિગારની મુલાકાત કરે. એઝા લકયા રબ્બહુ લૈસા ફીહી અહદ, બોલો, એવું દિલ લઈને ખુદાની બારગામાં જ્યારે બંદો જાય કે એ દિલની અંદર અલ્લાહ સિવાય બીજું કોઈ ના હોય. રેમ્પ્લીર, રેમ્પ્લાસે, રેમ્પ્લાસે, રેમ્પ્લીર, એવું દિલ બંદાનું કે જ્યારે ખુદા પાસે જાય લૈસા ફીહી અહદ. અને પછી ખુદા છઠ્ઠા ઇમામે શું કહ્યું? વલ કલ્બ, તરજુમો કરજે, વલ કલ્બુલ્લઝી ફીહી શિર્કુન ઔ શક્કુન ફહુવા સાકિત. જે દિલની અંદર અલ્લાહ સિવાય બીજી કોઈ વસ્તુ હશે એ કલબે સલીમ નથી, અને જે દિલની અંદર શિર્ક છે અને શક પણ છે તો એ દિલની કઈ કિંમત નથી. સાકત, સકત એટલે પડી ગયું, કિંમત વગરનું થઈ ગયું. સવાલ ઉત્પન્ન થાય છે કે આ દિલની અંદર અલ્લાહ સિવાય બીજા કોઈને ન રાખવું એ આસાન કામ છે? કુરાન મજીદ એક આયત છે, તમને યાદ છે, માશાલ્લાહ શોએલ તો ફરિશ્તો છો, નમાઝ જુમા પણ શોએલ હતો, આજે પણ છે. આજે આયત નહીં પડાવી આપણને, કારણ કે બધાને એમ થશે શીખાડીને આવું છું. સૂરે તૌબાની 24મી આયત છે, એમાં આબાનો ઉલ્લેખ થાય છે, અબનાનો ઉલ્લેખ થાય છે, અઝવાજનો ઉલ્લેખ થાય છે, ઇખવાનનો ઉલ્લેખ થાય છે, આશીરાનો ઉલ્લેખ થાય છે, માલનો ઉલ્લેખ થાય છે, તિજારતનો ઉલ્લેખ થાય છે, બૈતો સકનનો ઉલ્લેખ થાય છે. 8 વસ્તુ ખુદા વંદે કરીમ એ પ્રમાણે બયાન કરે છે. અહીં ખુદાના બંદા ખુદા કરતાં આની વસ્તુ પ્રત્યે વધારે તું મોહબ્બત કરે છે. એ 8 વસ્તુ કઈ છે? મેં અરબીમાં જાણી જોઈને પડી તા કે તમે જઈને વાંચો ને પડો, પણ માલુમ પડશે કે જ્યારે સૂરે તૌબાની 24મી આયતને પડશો ના તો નતીજો એક જ આવશે કે આ 8 વસ્તુ માટે બંદો કુરબાનીઓ કેટલી દે છે, પરેશાનીઓ કેટલી ભોગવે છે, તકલીફો કેટલી ઉપાડે છે, આપણી ભાષામાં કહે ભાઠા કેટલા ખાય છે, દગા ફટકાનો સામનો કેટલો કરે છે, ખૂન પસીનો એક કરે છે. કેના માટે? જેના માટે ખુદાએ કહ્યું હોય કે આ બધી વસ્તુને તમે ચાહો છો કે મને ચાહો છો. તો સવાલ કરવા જેવો છે કે જે વસ્તુ નથી ચાહવાની એના માટે બંદો આટલી તકલીફો ઉપાડતો હોય, આટલી પરેશાનીઓને ઝેલવા માટે તૈયાર હોય, આટલી કુરબાનીઓ આપતો હોય, આટલી અઘરી રીતે એ બધી વસ્તુને હાંસિલ અને પ્રાપ્ત અને જમા કરી શકતો હોય, તો ખુદાની જે મોહબ્બત છે એ જે આના કરતાં વધારે મહત્વતાવાળી છે એ સૌ આસાન હશે? એ કેટલી તકલીફવાળી હશે? એમાં કેટલી કુરબાનીની જરૂર હશે? એમાં કેટલી મહેનતની જરૂર હશે? પણ ખુદાએ કહી દીધું છે ઇલ્લા મન અત

Allah'a bir kalbin salim. Sivay e gece hudani bargama amari bargama kalbe salim ni sathe aavshe. To kalbe salim shun che chata imame kayu. Have khuda prateni evi mohabbat ki Allah sivay bichu koi na hoy. Mohabbat ni vat kariye mashallah Zakir bhai aje tame દુઆએ કોમેન્ટ આપણી દુઆઓને તમે જુઓ ક્યારે આપણે વિચાર કરે છે હું ક્યાં અને મારા ઇમામો ક્યાં એના જેવો હું નહીં થાઉં પણ થોડું વિચાર કરીએ મુનાજાતે શાબાનિયા પડીએ છીએ આપણે આપણે જુમેરાતમાં પડીએ છીએ મોલા કહેના તાલિબ નબી તાલિબ અલી સલામ મોલા કહેના તરજુમો કરશે એક મજા આવે લવ અદખલતની નાર લવ અદખલતની નાર લઅલમતુ અલ્લા અઅલુહા અન્ની ઉહિબ્બુક તું મને ગમે છે એટલે મારી વાત કરસ કે ઉની ખુદાની હા સલ્લુ અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ મુનાજાત શાબાનિયા મૌલાએ કાયનાત શું કહે છે લઉ અદખલની નાર ખુદાયા અગર તે મને જહન્નમમાં નાખ્યો ના તો મારા સાથે જહન્નમની અંદર જેટલા હશે ને એ બધાયને મારી ભાષામાં તરજુમો કરું પકડી પકડીને એલાન કરીશ કાનો કાનમાં જઈને કહીશ લઅલમ તો અહલુહા જે જહન્નમની અંદર છે મારા સાથે અલી તો વા ના હોય પણ હું એ જહન્નમીઓને બધાયને એકો એક વ્યક્તિગત પકડી પકડીને કહીશ અન્ની ઉહિબ્બુક કે એલા આપણે જહન્નમમાં છે પણ તારા ને મારામાં ફેર છે ખુદાથી હું બહુ મોહબ્બત કરું છું મુનાજાતે શાબાનિયાની અંદર આવી જ વાતો દુઆઈ કુમેલની અંદર નથી આજે જ આપણા મોલાના ઝાકીરે પડ્યું નથી આપણે પડતા દરરોજ ફહબની યા ઇલાહી અય મારા પરવરદિગાર તું મારા ઉપર અઝાબ કરીશ લઉં તો આઝબની فكيف اصبر على فراقك તે મારા ઉપર અગર અઝાબ કર્યો તો ખુદાયા તારાથી જુદો થાવું છે એના ઉપર હું કેમ સબર કરીશ ફહબની યા ઇલાહી સબરત અલા હર નારિક ફકૈફ اصبر عن النظر الى કરામતિક ખુદાયા તારી જહન્નમની આગ ઉપર અગર હું સબર તો કરી લઈશ પણ એના ઉપર હું કેમ સબર કરીશ કે તારી લાગણી ભરેલી સિફત જે છે એ મારાથી જુદી થઈ જાય પણ કઈ ફસબરો આની નજર એલા કરામતિક આ મૌલાએ કાયનાત ડગલે અને પગલે આપણને મોહબ્બત યા દરરોજ બધું પડીએ છીએ ઈદ દુઆઈ કુમાઇલમાં છે મૌલાએ કાયનાત કહે છે અતુરાક પૂરું કરતો શેખ યા બીજું કોઈ કરે અતુરાક મુઆઝ્ઝબી બિનારિક બાદ તૌહીદિક وبعد ما انطوى قلبي عليه من معرفتك ولهج به لسانك واعتقده ضميري من حبك افتراك معذب بنارك بعد توحيدك خدايا تنم لاگے چھے تو تنے پوتا نیم جوش ایوی حالت ما کہ تو تاری آگ تھی نے مارا اوپر عذاب کر افتراك معذب بنارك بعد توحيدك અને હું તને એકલાને માનવા વાળો છું વલહે જબી લિસાનિક અને તારી તૌહીદનો ઇકરાર કરવા વાળી આ મારી જબાન તને લાગે છે ખુદાય તું મને જહન્નમ બાબા વ બાદ મન તવા અલયે કલ્બી મિન મારિફતિક મારું દિલ જે છે ને તારી આ તૌહીદથી ને ભરેલી છે તને લાગે છે ખુદાય તું મારા ઉપર અઝાબ કરને હું તને એક એકાંત તો માનતો હો વાતકદ હું ધમીર મિન હુબ્બિક અને મારું વિવેક કોન્શિયન્સ વાતકદ હું ધમીર મિન હુબ્બિક તારું એક હોવું વાહિદ હોવું અહદ હોવું તારી તૌહીદ એનો પૂરતો ઊંડો અકીદો મારા વિવેકની અંદર છે એ મારો અકીદો છે કેમ તારી મોહબ્બતના કારણે હું તારાથી મોહબ્બત કરું છું ખુદાયા કેમ બને કે તું મને તારી આગની અંદર બાર માલુમ શું પડે છે આ કલબે સલીમને મેળવવા માટે અમુક વસ્તુ હંપલાશે અમુક વસ્તુ રંપલી આસાન નથી

ખુદા સિવાયની બીજી મોહબ્બત આ દિલમાં નાખવી આસાન નથી. આ બધી દુઆઓની અંદર છે. હમણાં દિવસો પસાર થયા, અરફાત એ તો આજ પડી જશે ને શેખ, તું પડતો ને દુઆ કેવો. અરફાત બધાને ઈદ દુઆ આવડતી હોય, ઈદ આવડે, બીજું કાંઈ ના આવડે દુઆ અરફાતનું. કઈ ઓલું હોય એલું વજદા વજદા ને ફકદા ફકદા, સાંભળો હસન શાબાશ. માઝા વજદા મન ફકદક વમલ્લધી ફકદા મન વજદક. અરે જે તને ખોઈ બેસે એને શું મળ્યું, ને જેને તું મળી ગયો એનું શું બન્યું, એને શું મળ્યું. ડગલે અને પગલે આ કલબે સલીમને મેળવવા માટે. હવે સવાલ કરવા જેવું છે ને, ઓલો મોમિનનો સવાલ દરરોજ કરતો હોય. સવાલ આજકાલ બે એક દિવસ મોર કર્યો છે ઉપરા ઉપર, શું હતો સવાલ કોઈને યાદ? કિસ્સો લખવાય, મોમિન કોણ છે સાચા? તો મારો જવાબ શું હોય? તમારો નહીં, મારો જવાબ શું હોય? હું મોમિન છું, અબ્દુલ મોમિનનો દીકરો હું મોમિન. તમને પણ પૂછે બધા, તમે મોમિન, મોમિનના બાપ. પણ વખાણને પાત્રી છે જેને ખુદા મોમિન કે ના, એ મોમિન છે. જેને હું પોતે મોમિન કહું એ મોમિન અલગ, એને જેને ખુદા મોમિન કે ને એ મોમિન અલગ. તો કલબે સલીમ મારા પાસે છે, હું તમને પૂછું, તમે મને પૂછો, શેખ ખુદા સિવાય બીજા કોઈથી મોહબ્બત કરું છું? ના, મારું તો ખુદા ખુદા છે, જોતા નથી. ટોપી પહેરું છું, જુબ્બા કબ્બા લંબા લંબા જુબ્બા, તસ્બી લઈને ફરું છું, હા સવારથી સાંજ. મારા પાસે કલબે સલીમ ના હોય તો થોડી તમારા પાસે હોય. જેને પૂછો બધાએ કલબે સલીમ મારા. ખુદાએ કહ્યું કલબે સલીમની બહુ જરૂર પડશે, મારી બારગામાં જ્યારે આવ તો આ કલબે સલીમ લઈને આવજે. છઠ્ઠા ઇમામે વ્યાખ્યા કરી દીધી. ખબર કેમ પડે કે આ દિલની અંદર ખુદાની કેટલી મોહબ્બત છે? નાના નાના તરીકાઓ આપણને ઇમામોએ બતાવ્યા છે. તકરીરના અંદાજમાં કહે ને તો ડાક્ટરોના ડાક્ટર, વૈદના વૈદ, હકીમોના હકીમ. કોણ? મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ. કેમ વૈદના વૈદ? મૌલાએ કાયનાતનો એક કોલ છે, એક સલૂની, સલૂનીનો કોલ. બીજો એક કોલ છે કે ઈશેક તમે પૂરું કરજો. મૌલાએ કાયનાત કહે છે અલ્લમની રસૂલુલ્લાહ અલ્ફ અલ્ફ બાબ મિનલ ઇલ્મ. યાદ છે થોડું ઘણું? રસૂલે ખુદાએ મને ઇલ્મના હજાર દરવાજા શીખાડ્યા છે, અને હરેક દરવાજામાંથી હજાર હજાર ઓર દરવાજા મારા માટે ખુલે છે. એટલે ઇમામ અલીએ કહે છે કે હું નબીનો શાગિર્દ છું. અલીને પૂછે યા અલી રસૂલલ્લા કોણ હતા, તો નજુલ બલાગામાં ખુતબો છે. ઇમામ અલી કહે છે તમારા રસૂલને તમે ઓળખો છો કોણ હતા? તબીબુન દવારું બેતબે. આ તમારા રસૂલ જે છે ને એક તબીબ હતા, ડાક્ટર હતા, વૈદ હકીમ હતા, મેદસે હતા. પણ ઓલા મેદસે નહીં જેના રાંધેવું લેવા જોઈએ ને જે પૈસા લીએ, ના. આ કેવા ડાક્ટર હતા રસૂલે ખુદા? તબ, તરજમો કર, તબીબુન દવારું બેતબે. એને જ પડે છે, હું કરું છું. સલ્લ અલા મુહમ્મદ વઆલે મુહમ્મદ. રસૂલે ખુદા કેવા ડાક્ટર હતા, એક વૈદ હતા, એક હકીમ હતા, કે જે પોતાની ડાક્ટરી પોતાની જાણ કરીને સાથે લઈને ઘરો ઘર ગલી ગલી લોકોને ત્યાં હરતા ફરતા હતા, જ્યાં પણ બીમાર મળે બીમારોની ઈલાજ કરતા હતા. ઓલા વૈદ હકીમ નહીં જે ઇન્જેક્શન મારે ને એફેરાલગા દઈ દે ને દાંતીસ તો લોયા ઓલું કુચાળે શું કે ને એનેસ્થેસી કરી, એ ડાક્ટરની વાત નથી થતી. રૂહાની ડાક્ટર, એ ડાક્ટર પાસે આ ડાક્ટરે કંઈક શીખ્યું છે ના મૌલાએ કાયનાત. તો મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ કહ્યું ઇઝા અહબ્બા અહદુકુમ અન યઅરિફા મંઝિલતુહુ ઇન્દલ્લાહ,

فَلْيَنْظُرُوا مَنْزِلَةَ اللَّهِ عِنْدَهُ. کرو ترجمو نتی کرو. તમારામાંથી કોઈ એ ચાહે પોતાથી પૂછવા માંગે કે ખુદાની બારગામાં એનો દરજ્જો કેટલો છે, એનો મર્તબો કેટલો છે, એનો મરહલો કેટલો છે, એની મંઝિલત ખુદા પાસે કેટલી છે. ગદીરના દિવસો છે ના, ગદીરના દિવસો. અંત મિન્ની બે મંઝિલતે મિન હારૂન મિન મૂસા, મંઝિલતની વાત. એક છોકરી યાદ આવી ગઈ, આપણે એક મંઝિલત દીકરી છે, ખુદાને સે સલામત રાખે. હા, મંઝિલતની વાત મોલાએ કાયનાત કહે છે. તમને અગર જાણવું હોય કે તમારી મંઝિલત દરજ્જો ખુદા પાસે કેટલો છે, આ એ જ સવાલ છે. મોમિન કોણ? હું. કલબે સલીમ છે? મારા પાસે છે, બીજા પાસે થોડી હોય. ને ખુદા પાસે દરજ્જો? એમાં મારા કરતા કોઈ આગળ નહીં, બધા ખુદા પાસે મારો દરજ્જો. આના કરતા મારો વધારે, ઓના કરતા મારો વધારે. ને અહીંયા આપણે જેટલા બેઠા બધાને એમ જ હોય કદાચ કે મારા કરતા કોઈનો દરજ્જો ખુદા પાસે વધારે નથી. અલી કે તને જાણવું છે ખુદા પાસે તારો દરજ્જો કેટલો છે? ક્યાં મળ્યા? કાંઈ કંઈ બજારમાં મળે? કંઈ ફાક્સ આવશે એમાં? મળીનો ઈમેલ આવશે કે આપણને કહી દે કે ખુદા તરફથી ને ઇલહામ આવે કે જો આ તારો દરજ્જો છે. અલીએ કહ્યું, ઇઝા અહબ્બ અહદુકુમ અન યનઝુરા ઇલા મંઝિલતી ઇન્દલ્લાહ ફલયનઝુરુ ઇલા મંઝિલતિલ્લાહ ઇન્દહ. તો એને કાંઈ નથી કરવાનું, એ પોતાથી પૂછી લઈએ ખુદા એની નજરમાં કેટલો છે. ખુદાની મોહબ્બત, ખુદાની વાતો, ખુદા એને કેટલો પસંદ છે, જેટલો એને ખુદા પસંદ હોય ને એટલા બરાબરમાં ખુદાની પસંદ હશે, એનાથી વધારે નહીં. હવે સવાલ કરવા જેવો છે કે ખુદાની મોહબ્બતનો દાવો તો હર કોઈ કરે છે, એના પર દરજ્જા હોય ને? આ કલબે સલીમ મેળવવા માટે આમાં નાનામાં નાનું છે મારા પાસે? એક અરાબી મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ની મુલાકાત થઈ. એ અરાબી એટલે ફક્ત અરબ નહીં, બધું સહરાઓમાં રહેતો હોય ને, આપણી ભાષામાં ગામડિયો, અભણ ગામડિયો. અલ્લાહ અકબર, ગામડિયાને આવા સવાલ પૂછે નું મન થાય? આપણે આવા શહેરમાં પૂછે મને કાંઈ પરી પડી જ ના હોય. પારિસ જેવા ગામમાં હું રહું, દુનિયાના વાતાવરણ મને ખબર હોય, દુનિયા ક્યાંથી ક્યાં આગળ વધી ગઈ છે, પણ મને કાંઈ પડવાના હોય. ઓલા ગામડિયાને આ વ્યાધિ થતી હોય કે જઈને પૂછું. યા અમીરુલ મુમિનીન મા દરજતુલ મુહિબ્બીન, ખુદાથી મોહબ્બત કરવા વાળાઓના દરજ્જાઓ બયાન કરો. અલી અલે સલામે જવાબ આપ્યો, કહ્યું અદના દરજ હતો હું. અદના તરજુમો કરતો શેખ, સૌથી નીચો. તમે બીજા છો, આ સૌથી નીચું છે ને ઈ અમારા પાસે નથી. આ સૌથી નાનું ને સૌથી નીચું ઈ કદાચ મારા પાસે નથી. ઓ અદના દરજ હતો હું. મનિસ્તાઝમા મનિસ્તસગરા તાઅતો વસ્તાઝમા ઝંબો. અહીંયા એ જ છે પાછળ ચોથો સવાલ. આ ચોથો સવાલ આવી ગયો. મોમિન કોણ? હું. કલબે સલીમ વાળો કોણ? હું. ખુદાથી મોહબ્બત કરવા વાળો? હું. અહીંયા એમ જ. ઇબાદત કેની વધારે ને ગુનાહો કેના ઓછા? થોડી હું કહ્યું નાનામાં દર ના નાનો દરજ્જો ખુદાથી મોહબ્બત કરવા વાળો કોણ? મનિસ્તસગરતા અતુ, એ બંદો કે જે પોતાની ઇતાઅત, પોતાની ફરમાબરદારી, પોતાની ક્રિયાઓ, પોતાનું આપણી ભાષામાં કહ્યું માનવું છે ને, એને સૌ નાંદું સમજતો હોય કે હું કાંઈ નથી કરતો. હું મનિસ્તસગરા સગીરમાંથી આવે છે. મનિસ્તસગરા તા આતો વસ્તાદમદમ્બો, અને એનાથી ગુનાહ થઈ જાય તો વાવેલા. અલ્હમ્દુલિલ્લાહ, આપણે

فاسد فاسق فاجر نتي الحمد لله كل عام كوي جنا نتي كرتا بس أمو جنا تيجي جاي نا إنسان شيء بولو تيجي جاي مارا حسابي سو تيني نانا مناني بول કદાચ મોટી હોય પણ હું નાની બોલું છું કારણ કે જાણી જોઈને ન કરેલી હોય એ હોય સુબોની નમાઝ કઝા કરવી સુબોની નમાઝ કઝા કરવી એટલે સમયસર ન પડાય એ જ્યારે પણ જાય સુબોની દરરોજ ના જતી હોય અઠવાડિયામાં એકાદ વાર મહિનામાં એકાદ વાર પણ એ કંઈ ના થાય ગુજરાત ગિલબિલિયા ના થાય સાને ફે ની શો ની ફ્વા શું કરે નિંદર ના ઉઠી થઈ ગયું કામ અદના મુહિબ્બી નાનામાં નાના ખુદાથી જે મોહબ્બત કરે છે એનો નાનામાં નાનો ગુનો હોય ને એટલો મોટો સમજે કે એનું ચેન ચાલ્યું જાય એની રાહતની નીંદ ચાલી જાય કે આ મારાથી શું થઈ ગયું ને મેં શું કરી નાખ્યું એટલે હદ સુધી જ છે ના એમાં મારી હજી આગળ વધે છે એ બંદો ફક્ત પોતાની ઇતાઅતના કામોને નાના નથી સમજતો પોતાના ગુનાહના કામોને મોટા નથી સમજતો નહીં એને ડર ગુમાન બીક સોચ એનો વિચાર એની માન્યતા એની સમજવાની રીત એવી હોય છે કે એને એટલો અહેસાસ થઈ જાય છે કે આ દિન અને દુનિયા આખર દારૈન અહીંયાની જીવનને માના જીવનમાં એના સિવાય બીજા કોઈનો ખુદા હિસાબ નહીં કરે સમજાય છે મોહમ્મદભાઈ આ કામ થઈ કદાચ સરખું ના બોલ્યો પાછું સમજાવું ચલો વાળા મોહમ્મદ વાળે મોહમ્મદ وهو يظن أن ليس أحد في الدارين مأخوذ غيره دارين أياني فاتحة نبرنا دار الدنيا دار الآخرة إبندو إتلو چنتا ما هوي કે ખુદા કોઈનો હિસાબ કિતાબ નહીં કરે મને મારી ગરદન પકડશે બીજા કોઈને બધેને મૂકી દેશે મને ખુદા નહીં મૂકે તમને કહો છો રિવાયતની અંદર શું મળે છે રાવી સાથે હતો કહ્યું ફઅક્ષા અલલ અરાબી ઇમામ અલી જ્યારે આ દરજો બયાન કર્યો ને તો ઓલો ગામડિયો હતો ને એ હોશ ખોઈ બેઠો એટલે આપણી ભાષામાં બેસુદ થઈ ગયો પડી ગયો લડથડાવા લાગ્યો મૌલા આવું જ્યારે થોડો જોશ આવ્યો ફલમ્મા અફાક થોડો હોશ પાછો આવ્યો ને મૌલાને પાછું પૂછ્યું મૌલા આના કરતાં વધારે દરજા છે કારણ કે આ તો નાંડામાં નાંડો હતો એમાં વાલીનો જવાબ નામ વસબઉના દરજા બેશક આના કરતાં વધારે છે એક નહીં સત્તર સિત્તેર દરજા માલુમ શું પડ્યું કે ખુદાની મોહબ્બતની હદ હું અને તમો આપણે મુકરર નથી કરી શકતા કોણ ખુદાથી ક્યારે કેટલી ક્યાં મોકા ઉપર ક્યાં સંજોગમાં કેટલી હદ સુધી ખુદાથી મોહબ્બત કરે છે એ જાણે ને એનો ખુદા જાણે પણ આ કલબે સલીમ અગર મને જરૂર છે તો આ મારા દિલની અંદર દુઆઓનો હવાલો આપ્યો ને તમને ડગલે અને પગલે ખુદાની મોહબ્બત ખુદાની મોહબ્બત ખુદાની મોહબ્બત આ ખુદાના મોહબ્બતનું દિલની અંદર નાખવું અને આ દિલની અંદર બીજી ઘણી પણ મોહબ્બત સમાયેલી છે એટલે આપણે વિષયનું નામ નાખ્યું છે રંપલીર હંપલાશે અથવા તો હંપલાશે એ હંપલીર મને વિચાર કરવાનો છે કે કઈ રીતે કઈ હદ સુધી ખુદાની મોહબ્બત મારા પાસે છે કુરાન મજીદની એક આયત છે તમને ઘરે જઈને પડવાની છે આ કલબે સલીમને કેવી રીતે મેળવવું કેવી રીતે હાસિલ કરવું ખુદાની મોહબ્બતને સૌથી આલા દરજ્જાની મોહબ્બત કેવી રીતે પ્રાપ્ત કરવી ને રાખવી તો એના પણ રસ્તાઓ ઘણા છે એક આયત આપું છું સૂરે આલ ઇમરાનની 31મી આયત શપિત્ર થવા વ્યક્ષિત હોતે આ પડજો વાંચજો અને પછી નતીજો જોજો કે કેવી રીતે ખુદાની મોહબ્બત મારા દિલની અંદર છે પૂરતી યા નહીં એનો અંદાજો આપણને થઈ

ખુદાએ કહી દીધું હતું આ આઠ વસ્તુથીને તમે અગર મારા કરતા ને મારા નબી કરતા વધારે મોહબ્બત કરો છો તો પછી મારી બારગામાં આવવા માટે તૈયાર રહી જાજો. કેમ? જેટલો હું છો, જે પણ છે, જે પણ મળ્યું છે, એ બધું એણે આપ્યું છે. જિંદગી એણે આપી, ઉંમર એણે આપી, ઔલાદ એણે આપ્યું, દિમાગ એણે આપ્યું, સોચ સમજ, આ અવયવો બધું ઔલાદ જેટલું છે બધું એણે આપ્યું છે. અને તે છતાં જે એણે આપ્યું છે એના પ્રત્યે વધારે હું મોહબ્બત કરું છું એના કરતાં કે જેણે આપ્યું છે. આભાર આપણા ફરઝનનો, ના આ ફરઝનનો. કરબલાની અંદર હુસૈને બદલું મેં આઠે આઠ વસ્તુને એક તરફ કાઢી નાખી. રંપલી રંપલાશે, અહીંયા એમાં હુસૈન માટે શબ્દ વાપરું છું, દેખાશે બધું એક તરફ. કઈ હાજ સુધી આપણો ફરઝન એક વરસ્યો પડ્યો ના સિનાન, અકબર કે જિગર મેં, કેમ હતું દીકરા પડતો જ રખ. સિના કલે જે પે અકબર કે, પછી મારને વાલે પતા હૈ કિસ તરહ બેટા જવાન હોતા. હુસૈન મતલબના જવાનની વાત થાય છે. કુરબાન કર્યો કે ન કર્યો? કરી નાખ્યો. કેના માટે કર્યો? ખુદા માટે. જાણો છો એક કાયદો, કુરબાની કરતા વધારે કિંમતી વસ્તુ એ હોય છે કે જેના માટે કુરબાની દેવામાં આવે. હુસૈને આલો અયાલની કુરબાની આપેલી અઝીઝ હતી, મોહબ્બત એનાથી કરતા હતા. પણ કુરબાન કોઈ બીજી વસ્તુ માટે તો માલૂમ પડ્યું કુરબાની કરતા જે મકસદે કુરબાની હતી એ વધારે અઝીઝ હતો. જેમ આ ફરઝને મરસ્યો પડ્યો ના, મને એક મરસ્યાનો શેર એક, અને ઝહેમતને તમામ અરબાબ મિંબરથી તમે સાંભળો છો, મારા ખ્યાલથીને મીર અનીસે આ મરસ્યો લખ્યો છે. આ જરા અલી અકબરનો આપણા દીકરાએ મરસ્યો પડ્યો. એ કવિ એ મરસ્યા ખ્વાન જનાબે અલી અસગરના બારામાં આ પ્રમાણે કહે છે કે વિચાર કરું છું હુસૈનનો મંઝર આશુરના દિવસે કેવો હશે. ક્યારે? આશુરનો દિવસ છે, હુસૈનના હરેક જાન નિસારો શહીદ થઈ ગયા છે, કોઈ નથી મખતલમાં મેદાનમાં, બસ હુસૈન અકેલા ઉતનહા છે. એક વખત એવો આવ્યો કે હુસૈનને પોતાના નાના અલી અસગરને કુરબાન કરવો પડ્યો, હુસૈનનું દામન ખાલી થઈ ગયું. શાયરે કહ્યું હુસૈન ઉઠ ખડે હુએ દામન કો ઝાડ કે, હુસૈન મેદાને કરબલામાં હવે ઉભા થઈ રહ્યા છે, દામનને ઝાડી રહ્યા છે. ગોયા શાયર કહી રહ્યો છે કે હુસૈને ખુદાને કહ્યું ખુદા હવે દામન ખાલી થઈ ગયું, હુસૈન પાસે હવે કુરબાન કરવા માટે કાંઈ બાકી નથી. અલા લઅનતુલ્લાહ અલ કૌમ ઝાલિમીન વસયઅલમુ અલ્લદીના ઝલમુ અય મુનકલબ યનકલબૂન ઇન લિલ્લાહી વ ઇન ઇલૈહી રાજિઊન رضا بقضائه وتسليما لأمره ما تم حسين سديد أهرمان قصد زهدان افتخار كروشي بخشك